0: Spiker Radio.
1: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
2: અંકલ તમે પહેલાથી આવા જ છો.
3: આવા એટલે કેવા?
1: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
3: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવી ન પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધી ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
3: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
4: Transfer money home and turn every transfer into a chance to win while making your money go even further with SBI UK.
5: Transfer £1,000 or more in a day to enter our daily draw for a £75 voucher.
4: Transfer £2,000 or more in a week to enter our weekly draw for a 1 gram gold coin.
5: Transfer now using the Yono SBI UK app, online banking, or simply visit your nearest branch.
4: And that's not all. Enjoy zero transfer fees and competitive exchange rates.
5: More value, more rewards, more reasons to choose SBI UK.
4: Offer valid from the 4th of May to the 30th of June 2026. Entries open to UK residents 18 plus. No entry fee and purchase required. Terms and conditions apply. Visit sbiuk.statebank for details. SBI UK Limited is authorised by the PRA and regulated by the FCMPRA.
2: Are we there yet?
6: Okay, bags are here. Where's the taxi? I can't load the map.
4: Relax, I've booked the Uber already.
6: How? My roaming isn't even working yet.
4: I switched to Simzy before we left London.
6: Simzy? Since when are you the tech expert?
4: Since I decided I want a stress-free holiday.
7: Don't let roaming ruin your holiday spirit. Get the Simzy eSIM for affordable data in India and across the globe. Simzy, holiday travel simplified.
8: T's and C's apply.
9: Hey, friends ke saath weekend party ho ya khud ke saath Netflix and chill. A desi tadka is total risk, hai na?
10: Well, she's talking about Jaimin Food Potato Chips. Crunchy, tasty and total desi swad in 4 mazedar flavors.
9: Crunch cannot wait. So visit your nearest ethnic store and grab your Jaimin Foods potato chips now.
0: Leica Radio Network, proud hospitality partner, Ragasan. New hits on Leica Radio.

0: I really wish somebody could actually teach. Is there like a course or something or lesson? How do you teach? To share some love, hey? Upasna is the name of the film. Lata Mangeshkar, Mohammed Rafi in the vocals. It's 9 minutes to nine. Kajal with you till 10.
1: Tasty track of the hour. Sponsored by Coca Noodles. Just add hot water and enjoy Coca Noodles in 3 minutes. Currency updates are sponsored by LemFi mobile app. Send money to India, Pakistan and Bangladesh swiftly from your phone.
0: Currencies are trading at 125.44 Indian rupees, 368.2 Pakistani rupees and 442.67 Sri Lankan rupees.
2: Leica Radio.
1: Are you thinking of sending money to India, Pakistan or Bangladesh? Then think LemFi. LemFi's best exchange rate and money transfers. Earn an additional £5 cash back when you use the code Leica. Download LemFi now. T's and C's apply. Leica Radio Network. Broadcasting in Greater London, Greater Manchester and the Midlands. With the UK's biggest Asian hits. Gold Rate is brought to you by Ram Jewellers, Belgrave Road, Leicester. This is Leica Radio.
0: Gold is trading at £100.7 sterling per gram.
1: Jewelers specializing in diamond jewelry, platinum jewelry, 22 karat gold, white gold jewelry, coins, and gold bullion bars. Visit Ram Jewelers on 116 Belgrave Road, Leicester, or call 0116 266 4278.
2: Leica Radio. Leica Radio.
1: Traffic and travel.
3: I'm Greg Edwards. West Midlands Metro, no service currently between Wolverhampton, St George's and the Royal because of a points failure. A reminder, there is an amber warning for the extreme heat today from the Met Office and some train companies are running a reduced service, including Chiltern Railways and West Midlands Railway, so do check before you set out. On the roads in Burton, on the eastbound side of Wellington Road, an accident's partially blocking the road just near to Shobnor Road and traffic is looking slow. Coping well though out on the motorways in the area, including the M1 and the M69. Same goes for the M42 this morning. And that's your latest.
2: Leica Radio.
4: After the smash hit run in 2025, Surinderella is back for 2026. From the producers of Britain's Got Bhangra and The Deranged Marriage, Rifko Theatre Company turned this classic panto tale on its head and give it an exciting dizzy twist. Coming to the Belgrade Theatre Coventry 16th to the 19th of July. Click RifkoTheatre.com for more info, and with tickets from just £15, make sure you book before the clock strikes midnight. Come join Surinderella this summer as she goes back into the Bollywoods. Surinderella, panto fun for all the family.
5: Radio partner Leica Radio.
6: Are you ready to embark on the journey of a lifetime? Look no further than City Bond Travel, your trusted local travel agent with an astounding 50 years of experience. From worldwide flights to exotic holiday packages, captivating group tours, luxurious cruises and soul-enriching yatras. We've got it all. Call Citybond Travel on 0116 266 6601 or visit our office on 5 Melton Road, Leicester.
7: ZTV HD पर देखिए नई कहानी तू ही रे दिल में
8: स्वाति जब से लाइफ में आई है लाइफ ना कंप्लीट सी लगती है
9: इतना ही प्यार हमेशा रहेगा ना संजय
10: मगर नियति को क्या कुछ और ही है मंजूर
11: वृंदा तेरे सपनों का राजकुमार अब सच में तेरा होने जा रहा है
12: तीन मासूम जिंदगियां किस्मत के जाल में
13: तू ही रे दिल में रोज शाम 5 बजे ZTV HD पर अवेलेबल ऑन स्काई 707 स्काई ग्लास 714 वर्जन मीडिया 809 BT 394 एंड Z5 ऐप
14: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે
15: અંકલ તમે પહેલાથી આવા જ છો
16: આવા એટલે કેવા
14: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર
16: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે
14: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ
16: તો થઈ જાય જિંદગી વન્સ મોર
17: 105 શોઝ પૂરા કર્યા પછી હવે લેસ્ટરમાં આવી રહ્યું છે એક ધમાકેદાર ઇન્ટરનેશનલ ગુજરાતી કોમેડી નાટક
18: જેજ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે સખણા રેજો હસબન્ડજી
17: લીના શાહ અને સમીર શાહ સાથે હાસ્યનો ફૂલ ડોઝ 28 જૂન પીપલ સેન્ટર લેસ્ટરમાં બે શાનદાર શોઝ બપોરે 2:30 વાગે અને સાંજે 7 વાગે ટિકિટ્સ બુકિંગ માટે કોલ કરો મિસ્ટર B07860280655 મુંબઈ સેન્ડવિચ સ્ટેશન 07834832249 અથવા eventbrite.co.uk
19: सखना रह जो हस्बैंड जी
20: बी पार्ट ऑफ ए हिस्टोरिक ग्रैंड ओपनिंग
21: एक्सपीरियंस द न्यूली इनॉग्रेटेड BAPS स्वामीनारायण मंदिर इन पेरिस अ वंस इन अ लाइफ टाइम स्पिरिचुअल जर्नी
20: ट्रेवल विद योर फैमिली एंड विटनेस दिस डिवाइन ओकेजन अलोंग विद द आईफिल टावर सेन रिवर क्रूज एंड अ पेरिस सिटी टूर
21: डिपार्चर 5th of September कॉल नाउ ऑन 0203 773 633
20: मंत्रा holidays what's your travel mantra
22: punjab the biggest tunes

0: Radio Network. Broadcasting in Greater London, Greater Manchester and the Midlands with the UK's biggest Asian hits.
1: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए दुबई की शान फ्लाइट होटल साइट सींग डेजर्ट सफारी यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम। साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाए तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे। तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 020-8574-8410। दैट्स 8574-8410।
2: साउथ हॉल ट्रेवल protected.
3: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
4: અંકલ તમે પહેલાથી આવાજ છો.
5: આવા એટલે કેવા?
3: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
5: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
3: આ ફાધર્સ ડે ફીલ ધી ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
5: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
2: Save the date. Friday 3rd to Sunday the 5th of July. An Indian summer is back.
6: Presented by Inspirate. Exclusive radio partner, Leica Radio Midlands.
2: For sponsorship inquiries, call Leica Radio on 0116 471 0697.
6: Or sales at leicamedia.co.uk.
7: Pepe's Piri Piri is firing up its 258th store at 3 Tons Parade on Stafford Road, Wolverhampton. Get ready for flame-grilled chicken, mouth-watering burgers, wraps, rice boxes, and the bold Pepe's flavor you love. Now serving at Wolverhampton 3 Tons Parade. Pepe's Piri Piri. Taste the flame.
0: Leica Radio Network. Proud hospitality partner, Ragasan.
8: Punjab the biggest tunes.

0: Breaker Radio Network. Broadcasting in Greater London, Greater Manchester and the Midlands with the UK's biggest Asian hits.
1: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
2: અંકલ તમે પહેલાથી આવા જ છો.
3: આવા એટલે કેવા?
1: ધર્મ પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
3: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
1: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
3: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
1: Location, location, location.
4: In real estate, location is everything. And this one is a winner.
1: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas.
4: Located in Dubai, in a prime location for high appreciation.
1: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
4: Step outside and enjoy 50 plus amenities inside the master community.
1: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
4: To book, call our London office on 02039635757. Greens by Danube. Prime location.
1: High appreciation.
4: In Dubai.
5: Save the date. Friday 3rd to Sunday the 5th of July. An Indian summer is back.
6: Presented by Inspirate. Exclusive radio partner, Leica Radio Midlands.
5: For sponsorship inquiries, call Leica Radio on 0116 471 0697.
6: Or sales at leicamedia.co.uk.
0: Leica Radio Network. Proud hospitality partner, Ragasan. ये है लाइका गोल्ड.